મેરાય આધારું। વાજે પાંચ શબ્દ તેત કાર સપાગે શબ્દ વાજે કલા ચેત કરતારિયા। પાંચ દૂત તોદવાસ કીતે કાળ કંટક માર્યા તુર કરમ પાયા તુદ જિન કૌ સે નામ હર કહે લાગે। કહે નાનક તા સુખ હોવા તિત કાર્યા નહ દવાજે। આનંદ સનોવડ પાગ્યો સગલ મનોરથ પૂરે પાર બ્રહ્મ પ્રભ પાયા ઉતરે સગલ વિસૂરે। દુઃખ રોગ સંતાપ ઉતરે સુણે સચી બાણી સંત સાજન પૈ સરસે પૂરે ગુર તે જાણી। સુણતે પુનિત કહેતે પવિત સદગુર રહ્યા ભરપૂરે। બિનવંત નાન ગુર ચરણ લાગે વાજે આનહદ તૂરે। મુંદાવણી મહલા પંજમા। થાળ વિચ તિન વસ્તુ પૈયો સત સંતોખ વિચારો અમૃત નામ ઠાકુર કા પૈયો જિસ કા સબસે આધારો। જે કો ખાવૈ જે કો પુંચૈ તિસ કા હોય ઉધારો એ વસ્ત તજી ન જાય નિત નિત રાખુર તારો। તમ સંસાર ચરણ લગત રિયૈ સબ નાનક બ્રહ્મ પસારો। શ્લોક માલા પંજમા। તેરા કીતા જતો નહી મૈનું જોગ કી તોઈ મેં નિર્ગુણ યારે કો ગુણ નાહી આપે તરસ પયોઈ। તરસ પયા મહેરામત હોઈ સતગુર સજ્જન મળ્યા નાનક નામ મળે તા જીવા તન મન થી વૈ હરિયા। તરસ પયા મહેરામત હોઈ સતગુર સજ્જન।